જગાઈ પગોયલી રાખે કર સારાય, અને સ્પાલે રાખ લેવો આત્મ સુખ તારાય, તો રાખો દીન દયાલા, તો શરણાગત નદર નિહાલા રહાવ, જય દેખો તે રાવ રહે રખ રાખનહારા, તું દાતા ભક્તા તું હૈ તું પ્રાણ આધારા, કીર્ત પયા દૂર દી બિન જ્ઞાન બિચારા, બિન ઉપમા જગદીશ કી બિન સૈના દ્યારા, જગ બિન સતમ દેખ્યા લોભે અહંકારા, ગુર સેવા પ્રપાયા સચમુખ દ્વારા, નિજ ઘર મહેલ અપાર કો અપરંપર સોઈ, બિન શબ્દ તિરકો નહીં બૂજે સુખ હો.

ચોગન કરાય નિહાલ નાનક સાહેબ સદા દયાલ. અનેક પાત માયા કે હેત સર પર હોવત જાન અનેત વિરક્તિ શાયા સ્યો રંગ લાવે ઓહ બિનસે ઓહ મન પછતાવે જો દિસે સો ચાલનહાર લપટ રહ્યો તહે અંધ અંધાર બટાઉ સ્યો જો લાવે નેતા કો હાથ ના આવે.